0: 50% બો ફિઝિયોથેરાપી રોલ એનો અગર ગા તા સહી ના ફિઝિયોથેરાપી મચો ના ઓપરેશન ફેલ છચે સે ચાન્સ આયો દો મી મેરા એક્ઝામ્પલ જીતા ઇન મેડમ ટુ છુન જો ઉસ ગા એક આ લો ચુંગી શિક્ષા ડો કો લકપા છક તે ઉસ લકપા છક તે ગા તે ઓપરેશન બોચો સુરુસ્પા મને 100% ફર્સ્ટ ક્લાસ તો લેકિન ખો જિક્સ તે ફિઝિયોથેરાપી મચો આ મચો આ મચો કોઈ લકપે ના મૂવમેન્ટ પો રેન્જ ઓફ મોશન ગાઈ ઇઝર છે લકપાસ કુમચેસ નાશકેન્ચેસ પો તે કો ન્યુન યોંસ તો રીઝન ચિક ચિક સિર્ફ વજા ચિક ચિક યોતપિન ઇવા કે ઓપરેશન હે ગ્યા આપને કોઈ ફિઝિયોથેરાપી વો કૌક્ષ્યા ચો વશોતપિન તેઓ માચવા દરી ઈ પ્લેટફોર્મ ઇકને ની મી છમા જોઆ એક ફોલાત કે મહેરબાની ને જ્યાં ઓલા નામ ઓર્થોપેડિક ડોક્ટર યા કાસુ ડોક્ટર જ્યાં ફિઝિયોથેરાપી ચોઝ ઝેરાડો તે ઉચોચેસ પો મ ખર્ચન નો ગાતા ફિઝિયોથેરાપી છાતી ફિઝિયોથેરાપી ઓન છે સિક્સ ઉને રુસ્પા ઓને જોઈન્ટ્સ ઉને મશન્ટે જરૂરી દુ ઇન્ના ઇતુ બરા સત સમ સિક્સ સર્જરી ઇમ્પોર્ટન્ટ ઇન તે જો ચિક તિલના બરાબર માં ફિઝિયોથેરાપી ઇમ્પોર્ટન્ટ ઇન મેડમ
1: બક્ષી સર યસ મને ખર્ચન મતા બસ મુલ્સકી ગતુસલા તા ઓપરેશન પુયા સર્જરી ગતુ તા જરૂરી ન ગતુ દેના ચુસલા તા ફિઝિયોથેરાપી મને ખર્ચન ઇન્જરી છના દેર યમના મસેરા દેના ફેસબુક પર સે નતી ખોરતા જ્ઞાન કનુલ લમ બોલ જરી સર કી મતે જરબે તગી ટબા કે જરી યા સિક્રેટ તુમ ચસ પો યાર ડો શુ કન ગતુ ચલક ચ ઇન્દા ગામ ઇમાશ કે સ્કોલે નત ન ગતુ મતે જરબત કી દોસ લખસો લખસો જશમો હતી રુય આયો ચા સંજરે યા તેર દે લુક્સ પીકા આસ દોખર તા ચા સંજરે છના દી દખસન સે વક્સ પે નતા તુમ સર કી ફેસ સંગતી જવાન કુને સે યુત કુને સ્મોકિંગ જરે બેતા યા ગતુ રડો શુ કંચલક ચિન્ન કોલેતા દોસ નતી રુસ્પે કાયા નતી રદેલુક્સ પીગા ગચુસલાસ દોખર્ચિક તા ચાસેન
0: ઈ ચલક પંગ નગા ઈકા ખ્યારી કોંગ રા પ્રેક્ટિસ ના કે નતા જવાન છુન તેઓ નંગતા આપો છિમિયુન નશા ચુરુગલે નશા જે નંગતા સોતક તાં છે તંબાકુ તાં છે ગોલ્ડન ઝા છે સિગરેટ બીડી થું છે મેડમ ઈ વો છંગમાં ગયું છે થુગ્યું છે નો કે ઈ ચલક છંગમાં ઝહેર એન કોને ઇનફેક્ટ પેકેટ પીકર ડિસ તેઓ છે કે ટોબેકો ચીવિંગ ઓર સિગરેટ સ્મોકિંગ કોઝિસ કેન્સર તો પેકેટ છા ગડિસ તેઓ છે તે મચ્છા તે કા નકશા ઓ ચોસ તેઓ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નકશા તે કા જાર ચુક ચુક જાર ચુક તેઓ છે કા ના ગતા તે નકશા ઉલતાનત કેન્સર છા કાનેલ દુંગ બો ફેફડા ઓને ચી છા જર કન બો તે ને અંગતી મ્યુલા તે વેસ્કોરલા સ્થુગ્યુસ યોદ ના અંગતા તે વેફ્યા સપિક નતા છના ઓ ન્યુન છોર ગતા માશ્રેના સિગરેટ થુંગે ખેની તાં છે તંબાકુ તાં છે સેહત એ ફેર મશન્ટે નુકસાન દે ઇન તે વે કેન્સર છા તે વે ઝુમો મા મંગ પોયો દુગલે એસ્પેશિયલી ગાતા તા રુસ્પે સ્કોર ના ગાતા સિક્સ સ્કોર ના તાના નિરાંગે ઈ ઉશા દિન મેડમ કા મી સિગરેટ મંગ પો થુ આ ખોશ કે પા ઝુમો ખેર ગયો દુ તે વો ઠીક છાલા મંગ પો ગોર દુ ખ્વા ડિસ્ક છચે સે ચાન્સ પો બાકી સ્કા મી સિગરેટ થો મે તે સંખ્યારિક છારુ તેને તે ડિસ્ક પો મા મંગપો ટાઈમ ગોરદુક ઠીક ચાલા તેઓ નંગ ગતા તેના ચોકલા તંબાકુ અંગ નોદુક તેઓ નંગ સૂજ્યા ફોકતો ના યા રુસ્પા છાકતો ના કામિયુન સિગરેટ થવા ખેની તાન કોને રુસ્પા ખોરંગ તુદા મિરુક ગતા ઈ વે સિગરેટ થુંચે સ્પે જખમ બોલ દે મોચુસ્તે યો અમિરુક મેડમ નાશકત ના તેઓ ના રુસ્પા થુચ્ચે સે નંગ મશંટે દેરી છારુ રુસ્પા ઠીક છુસ્તે ખુદા મિરુક મેડમ ના ઈવાંગાય મેડિકલ ટર્મિના નોન યુનિયન ઝરચેન સિગરેટ સ્મોકિંગ એક ઇસ્ટેબ્લિશ્ડ કોઝ હે ઓફ નોન યુનિયન ઇન ફ્રેક્ચર સો જેસ પસંગ ના મ ખખચન દુંગતા ઈ ચલક ઓ મ્યુન લાઝર ચેસ કી અગર સુ કતોંગ સિગરેટ થવાડો ઘેની તાડો તંબાકુ થવાડો મહેરબાની ઈ સોપો ચલક પો રાય મિચે નાને ફિયાઝાત માર સોપો ચલગિન દક્ષા ગાતા નશા મુક્તિ કેન્દ્ર યોંસ્તદ ઓલ્ડ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કોનેલા નિકોટીન પેચીસ યોંચેન મેડમ જર્ચે સે માંડરી યોંચેન જર્ચે સે ચ્યુબલ ટેબ્લેટ્સ યોંચેન સાયકેટ્રિસ્ટ યોંચેન સાયકોથેરાપિસ્ટ યોંચેન કોને હેલ્પ ચોચેન ગાતા ગ્રેજ્યુઅલી ઈ ચલક પો કુલે કુલ્યા ફાંગ છેસ ઇના છંગમે સંગમ પો ઇમ્પોર્ટન્ટ પો દુઃખ ગાતા વિલ પાવર ગાતા વિલ પાવર પો સ્ટ્રોંગ યોદના ઈ ચાલક પો ગાતા માચો ના ઇવે ઇવે ગાતા ઇન્શાલ્લા એઝ અ સોસાયટી ગાતા ઝુમે બર્ડન બો મર હદ તક ન્યૂન ચોંગ્યાનો ઈ ચાલક પીકા ગાતા મને ખપચન સોરતે ગે સમાર ઈ ચાલક પો મ્યુન ને હા ગો છુ ગો સો મેડમ
1: છાના સર દક્ષન સે વક્સ પે ગાતા થોમત કી ગાતી છિમેન સુનસેન ગા સુચિકિન નગતો ખુની કાંગમા લકપા શકેતપા યા માતી છુનસે ફ્રુઇન નંગ છુનસે બુમોઇન બુછાઇન નંગ